آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. بسم الله عطوا رفاقكم بالصلاة على محمد وعلى محمد. મારી જિંદગીમાં અગર તમે મારાથી સવાલ કરો અને અગર તમે મને ઓળખતા હો ને તમને એ પ્રમાણે સવાલ કરવાનું મન થાય ને તમે મારાથી પૂછો કે શેખ તમે જેટલા વર્ષથી આ પણ મજલિસો પડાવતા હો કુરાન મજીદની કઈ એવી આયત હશે ને છે કે જેનો વપરાશ અલગ અલગ મોકા ઉપર કરી શકાય ને તમે કરો છો અને અલગ અલગ મોકા ઉપર એ આયતનો ઉલ્લેખ કોમની સામે તમે કરો છો. તો કદાચ કદાચ મારો જવાબ એ જ રહે કે મારી મજલિસોની અંદર લગભગ લગભગ આપણે બોલીએ તો 40 વર્ષથી હું મજલિસો પડાવું છું અને બની ન શકે કે કોઈ એવું વર્ષ પસાર થયું હોય કે જે વર્ષની કોઈ પણ લેક્ચર મજલિસની અંદર આ આયતની તિલાવત મેં ન કરેલી હોય. એટલે એમ લેખો અવરેજ વર્ષમાં ઓછામાં ઓછું કદાચ એક વાર તો આયતની તિલાવત મારી મજલિસમાં હું કરતો જ હઈશ. એનું કારણ એ છે કે ખુદાવંદે કરીમે આ વાતનો હુકમ કર્યો છે, આપણને જ નહીં બલકે પોતાના નબી આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને આ હુકમ કરેલો છે. એટલા માટે આપણા બધાની જવાબદારી બને છે કે આ હુકમનું પાલન કરીએ અને એમાં સૌ પ્રથમ અમારો આ કામ બનશે અને જવાબદારી બનશે. સૂરે ઝારિયાત કુરાન મજીદનો 51મો સૂરો છે અને આયતનું નિશાન 55, ચેપ્ટર 51 વર્સ નંબર 55. એલાન રબુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વઝક્કિર ફઇન્ન ઝિક્રા તન્ફઉલ મુમિનીન. અય મારા હબીબ, ઉપદેશ કરાવો, યાદ કરાવો, યાદ અપાવો, તમારી ઇંગ્લિશમાં રિમાઇન્ડ કરાવો. કારણ કે યાદ અપાવવું, યાદ કરાવવું, ઉપદેશ કરાવવું, રિમાઇન્ડ કરાવવું, ફઇન્ન ઝિક્રા તન્ફઉલ મુમિનીન. કારણ કે અવારનવાર વસ્તુઓની યાદ લોકોને અપાવવી, એ યાદીને બરકરાર યા જિંદા રાખવી, એની અંદર મોમિનો માટે ફાયદો છે. તો આ એક એવી આયત છે કે જે ખુદાવંદે કરીમ નબીને પણ હુકમ કરે છે ને આપણા માટે સબક છે કે આપણે આનું પાલન કરીએ. કેમ? કારણ કે એ જ કુરાનમાં ખુદાવંદે કરીમ સૂરે અહઝાબ કુરાન મજીદનો 33મો સૂરો અને આયતનું નિશાન છે 21, ચેપ્ટર 33 ડબલ અને વર્સ નંબર 21, ત્યાં ખુદાએ શું કહ્યું? કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ લકદ કાના લકુમ ફી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના. નબી કરીમની જિંદગી તમારા માટે સારામાં સારો નમૂનો છે. તો જે નબીને હુકમ દેવામાં આવે છે કે તું અવારનવાર વસ્તુઓની યાદી અપાવ, એમાં મોમિનો માટે ફાયદો છે, એ નબી એનું જ્યારે પાલન કરે તો એ નબી મારા તમારા માટે નમૂનો બની ગયો. નતીજો એને કર્યો કે આનું પાલન આપણને પણ કરવું જોશે. માશરાની અંદર, સમાજની અંદર વસ્તુઓની અવારનવાર યાદી અપાવી જરૂરી થઈ પડે છે. આજે આપણે સાથે મળીને આ ઈદે ઝહરાનો પર દિવસ છે, આ મોકા ઉપર મને એમ થાય છે કે એક વસ્તુનો ઉલ્લેખ કરું. મને ખબર છે આ મજલિસ પડું છું સુબોની નમાઝમાં, અમારી ગુજરાતીમાં, મડાગાસ્કરની ગુજરાતીમાં એમ કહેવાય કે મને તો પહેલેથી ખાતરી હતી કે આ સુબોની નમાઝમાં ઇન બિન ને તીન આવશે. કારણ કે આપણો આ આદત છે કે નમાઝે જમાત અને એ પણ સુબોની, એમાં માણસોને લાવવા, તમે ચાહે પ્રમુખ પાસે આ ઈંડા કરાવો, પ્રમુખ પાસે આ નાસ્તો કરાવો, એનાથી કંઈ ફરક પડવાનો નથી. માણસોને સુબોની નમાઝમાં લાવવું બહુ મુશ્કેલ છે. તો એ વાતની તો મને ખાતરી હતી કે સુબોની નમાઝમાં ઝાઝા પ્રમાણમાં લોકો નહીં આવશે. એટલા માટે ઇન્શાઅલ્લાહ તાલા મેં આપણા હાશિમ, આપણા ફરઝન દીકરા પાસે કહ્યું હતું કે દીકરા, આ મજલિસને તું લાઈવ મોકલાવજે. કારણ કે લાઈવ લોકો તો નહીં આવે, પણ ઘરે લોકોને આ પૈગામ પહોંચે. આજે આપણી કોમનો કયો એવો કોયડો છે, કયો એવો પ્રોબ્લેમ છે, કઈ એવી મુસીબત યા મુશ્કેલી છે જેના કારણે કોમની અંદર

પ્રગતિ ઉન્નતિ આપણી કોમ કદાચ જેટલી આગળ વધવી જોઈએ એટલી નથી વધી શકતી, અને રૂકાવટ આ કામની અંદર કોણ કરે છે? તો રૂકાવટનું નામ આપણે પોતે છે, પણ આપણા પોતે પહેલા. સૌથી પહેલી વસ્તુ આ કામની અંદર રૂકાવટ નાખવાવાળા હોય, તમને હક છે પૂછવાનો, અને તમને પૂછવું પડે કે શેખ કયો તમને સવાલ કરવો જોઈએ, કયો સવાલ કરવો જોઈએ? આ ત્રણ સુધી બોઈ લો, 8 મિનિટ થઈ, શું સવાલ કરવો જોઈએ? આટલું બોઈ લો એમાં તમને કે શેખ ક્યાં રૂકાવટ કોણ કરે છે તો બાદમાં આવશે, પણ કેમાં રૂકાવટ, ક્યાં કામની અંદર રૂકાવટ? તો એક એવું કામ છે જેનો આજે ઉલ્લેખ કરવો છે, પણ હું પહેલેથી બયાન કરી દઉં કે આ કામની અંદર, માશરાની અંદર, સમાજની અંદર, કોમની અંદર, જમાતની અંદર જે પણ શબ્દો તમને સમજવાને વાપરવા હોય, એમાં સૌથી પહેલે જવાબદાર અગર કોઈ છે તો એ આ મિંબર ઉપર અમારા જેવા જે આવવાવાળા છે. એ આપણે આ મિંબર ઉપર આવવાવાળાને લાવવાવાળાઓને એક કામ સોંપેલું છે. નબીઓના વારસદાર છે આ લોકો, એટલે અમો મજલિસ પડવાવાળા, લેક્ચર દેવાવાળા, વાયઝો કરવાવાળા, નસીહત કરવાવાળા, એમાં પણ ઘણી ખરાબીઓ હોય છે. એમાંની એક ખરાબી એ છે કે જે હકીકી દીન હતું એ પ્રમાણે રૂકાવટ મારા જેવાએ નાખી દીધી કે આજે બની શકે છે કે કોમ જેટલી આગળ વધવી જોઈએ, કોમના સભ્યો દીન તરફ ખેંચાય, કશિશ આવે, ખેંચાણ થાય કે દીન ભેગા માણસો થાય, એ લોકો કરવાને તૈયાર નથી. એનો પહેલો જવાબદાર અગર કોઈ છે તો એ અમો આ મિંબર ઉપર આવવાવાળા, અને ત્યારબાદ મિંબર ઉપર આવવાવાળા પછી મિંબરના નીચે સાંભળવાવાળા, એટલે તમે. નતીજો શું થયો? શું નતીજો થયો ભાઈજન? આપણે બધાએ જવાબદાર છે, પડવાવાળા પણ જવાબદાર અને આ નીચે સાંભળવાવાળા પણ જવાબદાર. બારે તમે નીકળો, જ્યાં થાય ત્યાં આ ચર્ચા ચાલુ હોય. હજુ સુધી મેં બયાન જ નથી કર્યું કે કયું એવું કામ છે જેમાં અમારા જેવા રૂકાવટ નાખે છે, જેમાં તમારા જેવા સાંભળવાવાળા પણ રૂકાવટ નાખે છે. આ દીન અગર આપણે તમને સવાલ કરીએ આપણે સાથે મળીને કે આ દીનની અંદર ઉત્તમમાં ઉત્તમ, ઉત્તમમાં ઉત્તમ, સૌથી ઇમ્પોર્ટન્ટ, ઠીક છે, ત્રણ એવા કામ બતાવો કે જે આ દીનનો ભાગ છે, આ મઝહબનો ભાગ છે, તો તમારો જવાબ શું રહેશે? હાજી સાહેબ તમે બોલો, કોઈ પણ એક આ દીનનો એક ભાગ બહુ ઉત્તમ છે, શું છે? હે, આ ઇત્તેહાદ, યુનિટી, આ દીનનો એક ભાગ છે. પણ આપણે નાનપણથી આ બચ્ચાઓને શું શીખાડે છે? બચ્ચાઓ છે એટલે એક હોય ઉસૂલે દીન અને એક હોય ફુરુએ દીન, અને આપણા બુઝુર્ગોએ અગર આ પ્રમાણે ફેરિસ્ટ લિસ્ટને બનાવ્યું છે કે ઉસૂલે દીન, પછી ફુરુએ દીન, અને ફુરુએ દીનમાં પહેલું નમાઝ, બીજું હા રોઝા, અને ત્રીજું નહીં, ત્રીજું હજ. ફકત અને ફકત આ ત્રણ વસ્તુના બારામાં આપણે ચર્ચા કરીએ તો આપણને ખબર પડશે કે આ ઉત્તમમાં ઉત્તમ કામો છે, નમાઝ, રોઝા અને હજ. પણ આપણે ખુદાને પૂછીએ કે ખુદાએ તારી શરિયતની અંદર, તારા દીનની અંદર આ નમાઝ, રોઝા અને હજ કુરાનની અંદર આપણે વિચાર કરીએ તો આપણને સમજ પડે કે કદાચ ખુદાવંદે કરીમ એક સંદેશો આપી રહ્યો છે, પણ એ જે સંદેશો આપી રહ્યો છે એ મને ભાન નથી, અને એનો ઊંધો ઉલટો સંદેશો મારા જેવા મિંબર ઉપરથી ને તમારા જેવા મિંબરના નીચેથી ને કોમની અંદર એ વાતોને એટલી ફેલાવી દીધી છે કે જેના કારણે જેટલા દીન તરફ આપણે ખેંચાવા જોઈએ એટલા નથી ખેંચાતા. ત્રણ દાખલા. નમાઝ નમાઝ નથી બની શકતી જ્યાં સુધી વજુ ન હોય. કુરાને મજીદની ત્રણ આયતો મને તમારા સામે પડવી છે. અજબ ઇત્તેફાક છે, અજબ ઇત્તેફાક, ઇત્તેફાક ગુજરાતીની અંદર સંયોગ. તમે વજુની આયતને તપાસ કરો તો ખુદાવંદે કરીમ સૂરે માયદાની 6 આયતની અંદર, ચેપ્ટર 5 વર્સ નંબર 6, ત્યાં વજુના મસલા મસાયલ બયાન કરવાની સાથે એક મોકો એવો આવે છે કે જ્યાં ખુદા કહે છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વમા યુરીદુલ્લાહુ લિયજઅલ અલયકુમ મિન હરજ. એમાં મસાઈલ છે, પાણી ન મળે તો તયમ્મમ કરી લ્યો, તમે નજીસ થઈ

જાઓ તો તયમ્મુમ કરી લ્યો, તમે પાયખાના તરફ જાઓ તો તમે તયમ્મુમ કરી લ્યો. ઠીક છે. મસલા મસાઇલ વઝુના ચેપ્ટર 5 વર્સ નંબર 6, એની અંદર નમાઝ જેવી નમાઝની વાત, યાની કે વઝુની વાત, એમાં ખુદાએ શા માટે આ શબ્દોને નાખ્યા? શું કહ્યું ખુદાએ? વમા યુરીદુલ્લાહુ અલિયજઅલા અલૈકુમ મિન હરજ. ખુદા હરગીઝ હરગીઝ એ તમારાથી નથી ચાહતો કે તમારી જિંદગીમાં કોઈ તકલીફ આવે, કોઈ રૂકાવટ આવે, તમને કોઈ મહેનત પડે. કયો મામલો છે? નમાઝનો મામલો છે. એના પછી બીજો કયો હુકમ હતો આપણે વાત કરી? રોજા. તો રોજાની બારામાં આપણે વિચાર કરીએ તો ત્યાં પણ કુરાન મજીદની એક બીજી આયત સામે આવે છે, ત્યાં પણ રોજાના મસલા મસાઇલ બયાન થાય છે. તમે બીમાર હોય તો રોઝા તમે ન રાખો, પછી રાખી લેશો. તમે સફરમાં હો તો તમે રોઝા ન રાખો, પછી રાખી લેશો. જેને આ તકલીફ હોય એ રોઝા ન રાખે, બની શકે રમઝાન અલ મુબારકનો ચાંદ દેખાય તો. બધાએ મસલા મસાઇલની અંદર બયાન થઈ રહ્યા છે. ચેપ્ટર 2 વર્સ નંબર 185, ત્યાં પણ અજીબ છે. ખુદાવંદે કરીમ કરે કહે છે કે વમા યુરીદુલ્લાહ, ખુદા શું ચાહે છે? લા યુરીદુલ્લાહ બિકુમુલ ઉસ્ર. સહી છે. ખુદાવંદ કરીમ તમારાથી કંઈ તકલીફ નથી ચાહતો, એ ચાહે છે તમારા માટે આસાની હોય. યુરીદુલ્લાહ બિકુમુલ યુસ્ર વલા યુરીદુ બિકુમુલ ઉસ્ર. ખુદા ચાહે છે કે તમારા માટે આસાની થઈ જાય, ખુદા નથી ચાહતો કે તમે તકલીફમાં આવી જાઓ. થોડી નમાઝના મામલામાં ખુદા નથી ચાહતો કે તકલીફ પડે, રોઝાના મામલામાં ખુદા નથી ચાહતો કે તમારી જિંદગીમાં કોઈ વસ્તુ અઘરી, મુશ્કેલ, ડિફિકલ્ટ બની જાય. ત્રીજું શું હતું ભાઈજાન? હજ. તો ખુદા દીકરી સૂરે હજ, હજના મસલા મસાઇલ બયાન કરવાની સાથે ચેપ્ટર 2 વર્સ નંબર 196, જ્યાં પણ અજબ છે. ખુદા કહે છે કયું? બિસ્મિલ્લાહ રહમાન રહીમ. કે ખુદા આ નથી ચાહતો. વમા યુરીદુ અન યજઅલ લકુમ ફિદ્દીન મિન હરજ. ખુદા દીનના મામલામાં નથી ચાહતો કે તમને તકલીફ પડે. નમાઝ માટે હરજ, રોઝા માટે આસાની, હજ માટે કે તમને તકલીફ ન પડે. હાલતે ને ચાલતે આપણી કોમની અંદર આપણે બોલીએ છે કે આપણું ધર્મ બહુ સહેલું છે પણ આપણે અઘરું બનાવી દીધું છે. બોલો, તમે અહીંયા બોલાય તમારી કે આપણું દીન બહુ ઇઝી દીન છે પણ આપણે બધા ભેગા થઈને એને કોમ્પ્લિકેટેડ દીન બનાવી નાખ્યું છે. અને એ જ વાત નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બયાન કરીને ગયા છે. જે તો બે શરિયતી સહલતી સમહા, હું આવ્યો છું ને એક એવી શરિયત લઈને આવ્યો છું કે જે બહુ જ સહેલી છે, સમહા છે, દર ગુજર કરવા વાળી શરિયત છે, લાકડી લઈને ઊભા રહેવા વાળી શરિયત નથી. ને આપણો શું હાલ છે? બધાએ ઘર ઘરના મુશ્તહેદ, થોડી મોર આમ રાખેલી હોય તો ઓલો વાંથી ઊભો થાય, તારી મોર સરખી કર. થોડી તસબી અહીંયા કોઈ અહીંયા વચમાંથી શરૂ કરે તો મારા જેવો મુશ્તેદ આવીને ઊભો રહી જાય. તસબી છે ને અહીંયાથી શરૂ કરાય ને વાંથી શરૂ ન કરાવાય. આજની દુઆ આ નથી, આ કાલની દુઆ પડવાની છે. એટલે ડગલે અને પગલે દીનનો જ્યારે મામલો આવે એટલું બધું એ દીનને હું અઘરું, કોમ્પ્લિકેટેડ બનાવી નાખું છું. પછી નવાઈની વાત છે કે આવતી નસલ, આવતી પ્રજા, આવતી પેઢી દીનથી બધાય ભાગે. એના દિમાગમાં મેં અને તમોએ બેસાડી દીધું છે કે આ દીન મઝહબ બહુ કોમ્પ્લિકેટેડ છે, અહીંયા કંઈ રમત ગમત નથી. અને પોતે જે દીનના માલિક છે એ શું કહે છે? હું એક એવી શરિયત લઈને આવ્યો છું જે સહેલી છે, સમહા છે, માફ કરવા વાળી છે. આપણી કોઈ પણ વસ્તુ માફ થાય? આડું અવળું થાય તો કાંઈ માફ ન કરે આપણે. તો પછી આ દીન પ્રત્યેની લાગણી માણસો અને બચ્ચાઓની અંદર ક્યાંથી પેદા થાય?
જ્યારે જે દીનનો પૈગામ હતો એને મારા જેવા

મજલિસ પડી પડીને ફરાવી નાખ્યો અને એટલું લોકો માટે મુશ્કેલ પેદા કરી નાખી કે માણસોને દીનનું કામ કરવા પહેલાં, મારી ભાષામાં કહું, મૌલાનાને બોલાવીને ઇસ્તેખારો દેખાડવો પડે કે આ કરું કે ન કરું સમજ નથી પડતી, કારણ કે આમાં મસલા મસાયલ ફતવા આ તે આ શરત એટલી વસ્તુઓ નાખેલી છે, એના કરતાં ન કરીએ તો વધારે સારું. કારણ કોણ? હું અને તમો. નબી આ લઈને આવ્યા હતા. તમને એક બીજું કથન આપું, ઘણી વાતો બયાન કરવાની છે. આ નબીનું કામ છે, આ નબીનો કોલ છે, પણ આ કોલ ઉપર હું અમલ કરું છું? નહીં નહીં નહીં, કારણ કે હું મુશ્તહેદ છું, મને આખું દીન આવડે છે. આનો મતલબ એ નથી કે દીનના મામલાતના બારામાં જેમ મનમાં આવે દેવામ દેવ આંખું બંધ કરીને, એ વાત નથી થઈ રહી. વાત એ થઈ રહી છે કે જ્યારે દીન મઝહબ શરિયતની વાત આવે, મેં શું કહ્યું શરૂમાં, આ યાદી અપાવું છું. આ વાત બધાને ખબર છે કે આપણી શરિયત બહુ સહેલી છે, પણ જ્યારે એને અમલી રૂપ દેવા જાય છે તો ત્યારે નતીજો શું નીકળે છે? આવતી નસલ બી જાય છે કે આપણાથી કેમ થશે. તમને ખબર છે હું હમણાં ઉમરામાંથી આવું છું અને અલ્હમ્દુલિલ્લાહ હજથીને પણ આપણે અવારનવાર ગયા છે, ને તમો પણ ઇન્શાલ્લાહ ગયા હશો, જે નથી ગયા ખુદા એને હજ બૈતુલ્લાહ ઇન્શાલ્લાહ નસીબ કરે ઇન્શાલ્લાહ તઆલા. તમને હજમાં ખબર પડે કે માણસો કેટલા ચિંતામાં હોય, કેટલા વ્યાધિમાં હોય, હાય અહરામનું કેમ થશે, હાય બધે આરિસામાં જોવાનું કેમ થશે, હાય ક્યાંયથી ને કફારો ના લાગી જાય, હાય આ ભૂલ થઈ ગઈ તો કેમ થશે, હાય તવાફમાં આમ ચક્કર થઈ ગયું તો કેમ થશે, હાય સાઈની અંદર આમ થશે, કાંકરીની અંદર, ઝબીહાની અંદર, ડગલે અને પગલે, બધા આપણી ભાષામાં સ્ટ્રેસમાં હોય, વ્યાધિમાં હોય કે કેમ થશે. આપણા નબી શું શીખાડી ગયા છે? હું કહું છું સુબોનો ટેમ છે, તમારી આંખોમાં નિંદર છે, તમને હસાવવા માટે વાતને એ પ્રમાણે બયાન કરું. નબીએ કરીમ જો આપણા જમાનામાં એને ખોજા શિયા ઇસનાશ્રી હોત ના, તો આપણે કદાચ નબીને કહેત કે તમે હાઈલા જાઓ, આવા નબી ના પાડવે અમને. કેમ? રસૂલે ખુદા પૂછત પછી ના કે તમે ખોજા છો, હં કેમ મારા જેવા નબી તમને ના પાલવે? રસૂલ ખુદા પૂછત કેમ ના પાલવે, તો આપણે કદાચ એને કહેત કે યાર રસૂલલ્લાહ, તમે દીનને બહુ સહેલું કરી નાખો છો, અમે ઓલા છે દીનના પાબંધ, દીનના ચુસ્ત, મોટા ધર્મી, દૂધના ધોયેલા, આવું દીન ન પાલવે. અને એ નબી કહે છે કે હું આસાન શરિયત લઈને આવ્યો છું, માફ કરવાવાળી, સમહા દરગુજર કરવાવાળી મારી શરિયત છે, અને વસ્તુઓને આરામ આરામથી ને સુલઝાવવાની વાત. તો હજનો દાખલો આપણે લઈએ, છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલી સલામ પાસે એક શખ્સ આવ્યો અને કહ્યું, ફરઝંદે રસૂલ, હજમાં તો ગયો તો પણ એક કામ કરીને આવ્યો છો, શું કર્યું? કહ્યું, સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. કહ્યું, કુરબાની કરવા પહેલા ટકો કરી નાખ્યો છે. ધબહતો કબ્લ અન અરમી, હજમાં જગ્યા છે ને ખબર હશે, પેલે ટકો કરવાનો હોય ગંજો હલક, ને પછી કુરબાની વાળું એમ હોય. હા ઈ ફોન, હા ફોન, પેલે શું હોય, પેલે કુરબાની હોય કે પેલે, હા પેલે કુરબાની હોય ને, તો આ શું કીધું, મેં ટકો કરી નાખ્યો છે કુરબાની પહેલા, તો આપણે હોય તો શું કરે, કફારો ને આપણે પાછી હજ એને કરાવીએ કે આવતા વર્ષ તું પાછો આવજે. છઠ્ઠાઈમાં મેં કહ્યું, કાંઈ વાંધો નથી, એદબા હવે કુરબાની કરી નાખ, વાઈદ અલ મુસ ટકો કર્યો છે ને પાછું સિમ્બોલિક, તમે આવને લામને શું કહેતા બ્લેડ,

બ્લેડ મારી ભાષામાં તરજુમો, મૂસ એટલે બ્લેડ. બ્લેડને પાછી આમ ખોટે ખોટે ફરાવો, અહીંયા કંઈ રિયું જ ના હોય. બ્લેડ ફરાવવાનો ફાયદો શું? કહ્યું એઝબા વાઈદલ મૂસ, કરવાની હવે કરી નાખ. ને એના પછી બ્લેડને ચલાવો. કેમ? કારણ કે ખુદાવંદ કરીમે કુરાન મજીદમાં સૂરે બકરાની 196મી આયતમાં 2196 ઈ આયત, એની પહેલા હતી 2278, કે ખુદા તમારા માટે કંઈ મુશ્કેલી નથી જાતો. અને હજ અને ઉમરાની આયતમાં કહ્યું, કારણ કે ખુદા એ આયતની અંદર કહે છે વલા તહલકુ રુઉસકુમ કબલા અન યબલુગલ હદ્ય મહિલ્લા, તમે તમારા સરને ન મૂંડો, બાલને ન કાપો જ્યાં સુધી કે કુરબાનીનો દુંબો યા જાનવર જે છે એની જગાએ ન પહોંચી જાય. હાજર કરારની વાત થઈ છે. કેટલું આસાન! પણ આ છઠ્ઠા ઇમામનો જવાબ, આપણો જવાબ શું હોત? એનાથી વધારે આપણા ભાઈઓને આપણે ત્યાં પણ છે. નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નબીએ કરીમે એની જિંદગીમાં હજ કેટલી કરી હશે? હા, એક જ. એને હજ્જતુલ વિદા પણ કહેવાય છે, કે એ નબીએ કરીમની પહેલી ને આખરી હજ. રાવી બયાન કરે છે કે અમે આવ્યા, બધાને આપણે કે નવરા થઈ ગયા. આવ્યા રસૂલે ખુદા પાસે, પહેલો આવ્યો, કહ્યું યા રસૂલલ્લાહ ઇન્ની શઅરતુ, આના જેવો જ, કે મેં કાંકરી નથી માયરી અને કુરબાનીને બકરાને કાપી નાખ્યું છે. પેલે કાંકરી મરાય કે બકરો કપાય? તમે ગયા છો હજી? હજમાં પેલે શું કરાવાય? પેલે કાંકરી મારવાની હોય ને રસૂલે ખુદા પાસે, તો એ કેમ થાય? એટલે આ ટકો શા માટે પહેલેથી થઈ ગયો હશે? આપણા જેવું કોઈ કરશે, આપણે હજમાં જાય બધાને ટકો જોઈએ, આ બધા પહેલાં હું હાજી થઈ જાઉં, એટલે આ એ કાપી નાખ્યા હશે, સીધા ઉડાડી નાખ્યા હશે. અથવા તો ઓલા કોક 10 રિયાલમાં કાપતા હશે ને, કોઈ 2 રિયાલનો મહિલો જ કહ્યું આ સસ્તો છે હમણાં જ કાપી નાખો, એટલે એને પહેલેથી કાપી નાખ. કાંકરી હજી માયરી નથી. ને ક્યારેક ક્યારેક આપણને એમ છે કે ટક્કા થાય એટલે હાજી થઈ ગયા, એટલે આને એમ હશે કે હું ટક્કો થઈ જાઉં તો હાજી થઈ ગયો, ડિપ્લોમ મળી ગયો મને. રસૂલે ખુદા પાસે આવ્યા, કહ્યું યા રસૂલલ્લાહ આમ થયું છે, કુરબાની હજી થઈ નથી, હલો કાંકરી હજી મરાણી નથી, ને અમે તો જાનવરને ઝબા પણ કરી નાખ્યા. રસૂલે ખુદાનો જવાબ, એરમી વલા હરજ, કાંઈ વાંધો નથી, કાંકરી માર્યો એ જ કુરાન મજીદના શબ્દો, લા હરજ, કાંઈ તકલીફ નથી, નો પ્રોબ્લેમ. આ દીન બહુ સહેલું દીન છે. એ જ રિવાયતની અંદર બીજો આવ્યો, આ એનો બાપ, આ પેલો છે એનો બાપ, એને કીધું એની અશારો અની નહાર્થ કબલર, મેં ઊંટને કાપી નાખ્યો છે. સીધો ઓલો તો બકરો કાપ્યો તો ઠીક છે, મેં ઊંટને કાપી નાખ્યો છે. નબીએ શું કર્યું? યા પણ ઈ જ, લા હરજ, કંઈ વાંધો ના, બાકી રહ્યું છે કરી ના, કંઈ વાંધો ના. પછી રાવી બયાન કરશે, એક પછી એક સાહાબીઓ, નબીની પહેલી જ હજ હતી, બધાને બધું નહોતું આવડતું, જેમ નબી કરતા ગયા એમ બધે કરતા હતા. એક પછી એક આવ્યા. રાવી બયાન કરશે, નબી પાસે એટલા લોકો આવ્યા, કોઈ અમે જેટલું નબીને કહ્યું કે આ અમે પહેલે કરી નાખ્યું છે જે પછી કરવાનું હતું, આ અમે પછી કર્યું છે જે પહેલે કરવાનું હતું, હર વસ્તુને એની જગા ઉપર ક્રમવાર કરી જ નથી. બધાના જવાબમાં નબીનો આ જ જવાબ હતો, ઇફ અલુ વલા હરજ, હવે કરી નાખ, કાંઈ વાંધો નથી. આટલી આસાન શરિયત, આટલી સહેલાઈ હજ જેવા મામલામાં. એનો મતલબ એ નથી કે હજના મસલા મસાઇલને આપણે અમલી રૂપ ન આપીએ. સમજાવવા એ ચાહું છું કે દીનની અંદર અને માશરાની અંદર આ દીન જે છે ને, મારું મુલ્લા મને યાદ આવી ગયા, ખુદાને ગરીકે રહેમત કરે, અરે ખુદાના બંદા આ તારા બાપનું દીન નથી, તને જેમ મગજમાં આવે ને સમજાય ને એમ નથી, આ ખુદાનું દીન છે, આના નબીનું દીન છે. ખુદા કહી રહ્યો છે નમાઝ જેવા મામલામાં કાંઈ વાંધો નથી, લાહરજ, ખુદા નથી ચાહતો તમને તકલીફ પહોંચે. રોઝાના મામલામાં કહ્યું મને તમારા માટે આસાની ખપે છે. હજના મામલામાં કહ્યું આ ખુદા તમારા દીનમાં

کوئی تکلیف لاما نتھی مانگتو قرآن کتلی آیتوں سے چپٹر 286 خدا اعلان کری دی دوسرے شو کہ بسم اللہ الرحمن الرحیم لا یکلف اللہ نفسا الا وسعہا خدا کوئی نفس اوپر حد تھی ودارے بھار نتھی راکھتو اتلو اس راکھے سے کہ جتلو ہی نفس اپاڑی شکے سے હજના શબ્દો તો મેં અવારનવાર સાંભળ્યા છે, પણ આમ પણ નાની નાની ઈબાદતો, રોઝા, ઓલા આ કામ આ કામમાં સામાવાળા કે ભાઈ મારાથી આ નથી થતું, ઇઝ ટુ કોમ્પ્લિકેટ, વેરી વેરી ડિફિકલ્ટ. કેમ? મારા જેવાએ મુશ્કેલ કરી નાખ્યો, માશરાના લોકોએ મુશ્તહેદ પોતાને બનાવીને લોકોને દીનથી ને ભગાવી દીધા. થોડું ગરબડ કરે કે આમ નથી કરવાનું, એને થોડા આરામથી ને સમજાવો કે જો ભાઈ તે આમ કર્યું કંઈ વાંધો ના, આવતી ફેરે આમ કરજે, કારણ કે આ સહી રીત છે, આ સહી મસલો છે, આ કરવાનો તરીકો છે. પણ હું સામાવાળાને તોડી નાખું દીનના મામલામાં અને પછી દીનથી ને ભાગી જાય. આજે હું તમને ઈલાજ આપું છું, હું નહીં, જેથી કરીને તમને ખબર પડે. હું હંમેશા મારી બદલીસોની અંદર કહું છું, માશાઅલ્લાહ પ્રમુખ સાહેબ હજી નાસ્તો તૈયાર કરે છે, કે દુનિયાના કાગડા બધે કાળા. સાંભળ્યું છે ને તમે મારાથી? ને દુનિયાના કાગડા બધે કાળા. હું જ્યાં પણ જાઉં, આપણે જ્યાં પણ જઈએ, આપણી કોમ જ્યાં પણ છે ને, બધી ઠેકાણે આ બીમારી તમને મળશે જ. કે દીનના મામલામાં બધાને બોલવું હોય એક, અને બોલે તો એટલું અઘરું કરી નાખે કે સામાવાળાની હિંમત તૂટી જાય. તો આજે તમને હું સબક દેવા ચાહું છું, હું નહીં, નબીએ કરીમની વાત બયાન કરવી છે, કે મારા વડીલો, મારા બચ્ચાઓ, આવતી નસલ, આપણી કોમ, અને આ ઇન્શાલ્લાહ લાઈફ જઈ રહ્યું છે, રિકોર્ડ થઈ રહ્યું છે. આ નબીના કોલને યાદ રાખશો ઇન્શાલ્લાહ. કેટલી આસાની છે આપણા દીનની અંદર, કેટલી આપણે ના કે સહેલાઈની સાથે આપણા માટે દીન પેશ કરવામાં આવ્યું છે. નબીએ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને કથન છે આપણી બધી કિતાબોની અંદર છે, હવાલા જેને ખપતા હોય, કાફીની અંદર છે, આપણા બિહારુલ અનવારની અંદર છે, હત્તા એ આપણા ભાઈઓ જે છે ના અહેલે સુન્ના વલ જમા એ લોકોની કિતાબની અંદર પણ આ રિવાયત છે. અલગ અલગ રીતે નબીએ કરીમે કહ્યું છે, રોફ્યા, આ ધ્યાનપૂર્વક સાંભળજો, ને હું તમને એ પણ કહી દઉં, તમને કંઈ યાદ નહીં રહે, પણ જ્યારે મોકો આવે ને તો યાદ આવી જશે કે આ નથી કરવાનું મને, આમ નથી શીખાયડું મને. નબીએ કરીમે કહ્યું, રોફિઆ અન ઉમ્મતી તિસાત અશિયા, મારી ઉમ્મતમાં, મારી ઉમ્મત ઉપરથી ને 9 વસ્તુને ઉપાડી લેવામાં આવી છે. એની રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી 9 વસ્તુના મામલામાં મારી ઉમ્મતમાંથીને ઉઠાવી લેવામાં આવેલી છે. એમાં કાંઈ વાંધો નથી, કોઈ ચિંતા કરવાની નથી, કોઈ વ્યાધિ કરવાની નથી. પહેલો અલ ખતા, કોઈની પણ ભૂલ થઈ જાય તે દરગુજર કરવાની છે. થઈ ગઈ ભૂલ ભાઈ, કોઈ પણ મામલો મારી ઉંમત ઉપરથી ખતા માટે આપણી ભાષામાં જવા દો, નો પ્રોબ્લેમ. બીજું અનિસ્યાન, ભૂલી ગયો માણસ, ભૂલાઈ ગયો કે આમ કરવાનું હતું. આપણે નથી મસાયેલ ખબર, ઇફ્તારનો ટેમ નથી થયો, કોઈને એમ થાય કે વા ભાઈ એને બસ કાનમાં અઝાનની અવાજ આવતી હોય બધી ઠેકાણીની, એવા માણસને મક્કા મદીનાની અઝાન સંભળાતી હોય એટલે એ શું કરે, ઇફ્તાર કરી લે. સવાલ એનું રુજુ બાતિલ થઈ જાય. શું કહ્યું તમે? ભૂલતી છે ના, કંઈ વાંધો નથી, આટલી આસાન છે આપણી શરિયત. તો બીજું અનિસ્યાન, ત્રીજું મા ઉકરેહા અલૈહ, નબીએ કહ્યું જે વસ્તુ કોઈ માણસથીને જબરદસ્તી કરાવવામાં આવી હોય એ કરી નાખે. દાખલા ઘણા છે, પણ નાસ્તો માશાઅલ્લાહ તૈયાર થવામાં છે. જબરદસ્તીને કોઈ વસ્તુ કરવી પડે બંદાને, કારણ કે કરાવવામાં ઉકરે.

આલી કહ્યું, એમાં પણ કાંઈ વાંધો નથી. ચોથું મતુર ઇલૈ, બંદો મજબૂર હોય કે એને આમ કરે, એટલે સહી રીતે ના કરી મજબૂર હોય, શરિયતે કહ્યું છે આમ કરવાનું છે, પણ સંજોગ એવો છે, મોકો એવો છે, એના પાસે બીજો કોઈ રસ્તો નથી, એને શરિયતના વિરુદ્ધ જ કરવું પડશે. ઇત્તરાર આપણી ભાષામાં મજબૂરી. નબીએ કહ્યું એમાં પણ વાંધો નથી. ત્યાર પછી કહ્યું મા લા યુતીકુન અલૈ રુફિઅન ઉમ્મતી, જે મારી ઉમ્મત સહન ના કરી શકે ને, ખમી ના શકે ને, તમારું ઇંગ્લિશનો લફ્ઝ હશે કદાચ અફોર્ડ ના કરી શકે, પણ અફોર્ડ ઓલા પૈસામાં વપરાય, સુપોક્તોને કેમ બોલું ઇંગ્લિશમાં, હ બેળ, હ હું એને અફોર્ડ, અફોર્ડ ઓલો પૈસાનું નહીં, તામુલ ના એને ના ઉપાડી શકે, માલા યુતી કહું ના. આપણે તમે અહીંયા જો 23મી રમઝાન મુબારકની રાત આવે, એટલે ઓલો આર્યો અમારો દોસ્ત છે, કોણ છે આમાં, અબ્બાસ, હવે ફેમિલી નેમ શું હતું તારું, ભૂલી ગયો, ઇસ્માઇલ ફેર્મિસિસ્ટ. એ અહીંયા આવીને માઇક ઉપર એલાન કરે, આપણે બધાએ 100 રકાત નમાઝ કઝા પડશો, એ ઓલા વાંદરાની માફક ભાગા ભાગી બાપા મારી. અરે ભાઈ, અહીંયા 80-80 વર્ષના બુઢાઓ છે, એના સામે તું 100 રકાત એને આમ ઉઠબેસ કરાવ, એ ખમી શકે? એ 23મી રાતના આવે પછી ઈદ સુધી પાછો ના દેખાય, એના હાડકે હાડકા બધાય દુખતા હોય. દીન માલાયુથી કુના, લોકોથી એવા કામ ન કરાવો જે લોકો ન ખમી શકે, આ દીન છે. છઠ્ઠું માલાય આલમૂન, મારી ઉંમતને જે ખબર ના હોય, એને ખબર જ નથી કે આમ નથી કરવાનું યા આમ કરવાનું, એ નથી ખબર એને બિચારાને યા બિચારીને, માલાય આલમૂન નથી, એને કોઈ સમજાવ્યું જ નથી. ઠીક છે, એને તમે વજુ કરવાનું કહો તો થઈ ગયો તેમ, પણ હદીસ તો પૂરી કરું ને માસુમભાઈ, મુસાભાઈ, ઓકે, સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ, માલાય આલમૂન છ. ત્યાર પછી કહ્યું વલ હસદ, ઓ હસદ એ માફ છે. હું શેખ તમે શું બયાન કરો, આ કયું હસદની વાત થાય છે? એક હસદ હોય છે સામાવાળા પાસેથી બધું મને મળી જાય, એક હસદ હોય છે, હું ગુજરાતીના શબ્દો વાપરું છું, એની કોકની વસ્તુ ઉપર નજર હોય કે એના પાસે આ છે, હા એના પાસે આ છે, ઓ એના પાસે આ છે, ઓ એ આ કરી શકે, ઓ એને બહુ સારી જોબ મળી ગઈ, ઓ એને બહુ સારી વહુ મળી ગઈ, ઓ એને બહુ સારો જમાઈ મળી ગયો, ઓ એને આ બહુ, કોઈ વિચાર આવે ને? નબીએ કરીમે કહ્યું આ એ માફ છે, ઇન્સાન છે, એના પાસે ન હોય ને બીજા પાસે હોય તેને મન થાય કે એના પાસે હોય, માફ છે. વતીરા આઠમી વસ્તુ, અલગ અલગ જાતના વિચારો આવે. ક્યાં વિચારો? કે આમ ના હોવું જોઈએ શરિયતની અંદર, શરિયતની અંદર એમ હોય, પણ એને ડાઉટફુલ, એ બોલે ના, એ બયાન ના કરે, પણ એને એમ થતું હોય કે આ કેમ આમ છે, આ કેમ સવારના પોરમાં ખુદા નમાઝ પઢાવે છે, એ પડે જ જાતો હોય, સુબોની નમાઝ પડે એની જાય ના, પણ દરરોજ વિચાર આવે કેમ આમ કર્યું છે ખુદાએ સવારના પોરમાં, મીઠી નીંદર, ખુદાનું જાય શું, 10 વાગે નમાઝે સુબો પડે તો એનું જાય કઈ, કઈ ફરક પડે નહીં ખુદાઈમાં? મારી ભાષામાં આવા વાંકા ચૂકા ખુદા ઉપર આંગળી ચિંધાડવાની વાત નબીએ કરી, મેં કહ્યું એ માફ છે, ઇન્સાન છે, નબળો છે. ને નવમું વલ વસવસા, જાત જાતના શક, જાત જાતના વસવસા, આમ હશે આમ નહીં હશે, આમ કરું આમ ના કરું, વજુ કરી લીધું છે કે નથી કર્યું, છાંટા ઉડ્યા કે ના ઉડ્યા, આ નજીસ થઈ ગયું કે નથી થયું, અલગ અલગ પ્રકારની બીમારી ઘણું બોલી શકીએ, પણ મહેબૂબભાઈનો હુકમ છે કે ઉતરવાનું છે, સંદેશો એટલો જ છે. આ બહુ સહેલું દિન છે,
дар гузар карва

આધીન છે. તમે પોતે એ દિનને એ પ્રમાણે અપનાવો કે ખુદા બધું પસાર કરી દેશે. તમે પોતે પણ એમ કરો ને બીજાને પણ એમ કરાવો. બીજાના ઉપર લટકતી તલવાર ન લટકાવો કે આમ કરો ને આમ જ કરો ને આમ જ કરો. સુબોની નમાઝમાં મગરીબ ઈશાની કોઈ જો તાકીબાત પડી લીધી તો કાફર થઈ જાય, ને મગરીબમાં યા ઝોરમાં કોઈ હમણાં સુબોની નમાઝની દુઆ પડાવી લે તો એનું તો પતી ગયું. કે તને કોઈ શીખાડતું નથી કે આ સુબોની છે, તને કોઈ સમજાવ્યું નથી કે આ મગરીબની દુઆ છે. અરે ખુદાના બંદા, આ દુઆ પડવાનું મૂકી દેશે. એને આહિસ્તા આહિસ્તા પછી સમજાવજે કે આવતી ફેરે આ દુઆ છે ને ઇમામે આપણને આમ શીખાયેલું છે, પણ પડવામાં વાંધો નથી. કે છે વાંધો? હા બિલકુલ નથી ને. તો પછી કેમ એનું આપણે બધું ઊંધું જ કરીએ છીએ? શા માટે આટલા કડક છીએ આપણે નાની નાની વસ્તુની અંદર? હાલાકી આ દીન સહેલું દીન સમહા શરિયતુન સમહા. અંતમાં ખુદાની બારગામાં તમારો આભાર મહેબુભાઈ, ને તમે સુબોના જે પણ અહીંયા હોય, પ્રમુખ સાહેબ પણ માશાલ્લાહ હાજર છે, કે તમે આ મોકો આપ્યો. ઇન્શાલ્લાહ તાલા દુઆ કરીએ કે આ વાતો આપણા દિલો દિમાગની અંદર ઉતરીએ, ને કાલથી ને હમણાંથી ને કોઈ અનોખું ઇસ્લામ અપનાવીએ. ઓલું નહીં બાપ દાદાનું કે આમ છે એટલે આમ છે, નહીં. દીન આમ છે એટલે આમ નથી. દીનમાં ઘણી ઘણી ઘણી આરામની જગા છે. અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના વંત સમીઉલ અલીમ. અંતમાં આપણે ફરીવાર આપણા તમામ મરહુમોને યાદ કરીએ. રહેમલ્લાહુ મન કરા સૂરત અલ મુબારકત અલ ફાતિહા તસબિકુહા સલાતુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ.